કે પાણી ઘરનો થઈ ન કરા પેબો કબર જન દેવાની ઠોરે મને સિંદુ પારી કપલ બાટે પહેલે ઉષ્મા છરે સિંદુરા ગાજલ લગાઈ નેત્ર હલબકર સૌભાગ્ય કા મંગલ નિધાર ખાલી ગર્નુ નુને કૈલાઈ ટીકો લગાઈ ભઈ બસ્નુ પર્છ નારી જનરુલે સોજો પતિ કઈ ગરે નકલ ઝકલ સ્વંગ પારી ફરિયા મુજા પસારી ધરી અહી ભાજી કબરા લગાઉચે નકલી લાઉચે લુગા મન પરે છોરા છોરી કૂટને રિસાઈ ગરેર લાતી મારચે ભૂમિ મહા સાતો ખાઈ દિનચે તી જાનુકો તેસૈ દિનૈ કામ મહા છોરા છોરી કૂટને રિસાઈ ગરેર ગાલી દિને કરકસા સાંજના બતી ન બાલી ઘરમાં ફોહર ગાલી સર્વ જોગી જંગમ તદ્વારા મર્ખ લગાએ કસ્તઈ કરાએ પણ દીક્ષા ઝટ્ટઈ નદી કનારો ઇલમ લાગે ફર્કેરું બને યો કલીમા યો સ્તઈ હુને સહ યો કલીમા યતઈ હુને સહ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યો ધરતી માયો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર યો ધરતી માયો ઐકો શિવ જય ધીરે સકો નયા સેટી લઈ દો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર યો ધરતી માયો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર યો ધરતી માયો ઐકો શિવ જય ધીરે સકો નયા સેટી લઈ દો ઐકો શિવ જય ધીરે સકો નયા સેટી લઈ દો બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે લાયું ખાયું અંતિમ મહાસર જાનું પડે લાયું ખાયું અંતિમ મહાસર જાનું પડે બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે લાયું ખાયું અંતિમ મહાસર જાનું પડે લાયું ખાયું અંતિમ મહાસર જાનું પડે જતી ધન ભય પણ છોરા જાનું પડે જતી ધન ભય